0: જુવાર હો ગઢરૂ જુવાર
1: જુવાર હો કુલદર મામા જુવાર
0: તો છે સંગ સંગ કિસાન વાણી કાર્યક્રમ સંતો સપાય ખેતીયાર દાદા દીદી મન કે મય કુલદર
1: ઓર મય ગઢરૂ
0: અમે દિનો કરું સહી
1: જુવાર
0: તો વાલે ગઢરૂ ભાચા
1: હોય હો
0: દાદા દીદી મન કે તો ભેટઘાટ હોલું ને
1: ખેતીયાર દાદા દીદી મન ભેટઘાટ બોલ હોલું
0: હા હા અરુણ મન કે કઈ ના કઈ જ્ઞાન ધ્યાન છો ગોટ મન બોલે અમે સાંગતે રહું છે
1: और राजी मैं तो कह तुम चो मोन रावल खूब वजन दखा बज बड़े दखा दे वजन बोलू सुने
0: तो दखा हो आम छो माई मूर्ख मानी है खेती बाड़ी ने तो खेती बाड़ी संग संग दखा आमी और तीसर बोले कमानी करू पेलाय सको हाँ कसन बोले ने भी दखा બાળતી સમય આ એને બરન બરન છું કમાની મન બોલા છે તું એ ખેતીવાડી સંગામ કરું કે લઈ શકું
1: સત્ય બોલા છું કુલદર મામા કસન બોલો ને આમ જો માઈ મૂર કમાની તો ખેતી જ બાડી આય માનતર ને માનતર કયા ખેતીવાડી સંગે સંગે આઉર અમન દુસર બોલ કરું શકું
0: હાઉ
1: કસન દુસર બોલ કરું શકું તીસર બોલ કરું શકું
0: હાઉ
1: મતલબ જીતરો એસે બોલો ને આમ ઉતરો કરું કે લઈ શકું
0: શકું
1: કસન હાઉ ખેતીવાડી સંગે સંગે કયા આમી ફલ પાક છો બુટા બોલ મંડાવ શકું

0: વાટને દેખા આમ કે ઘોરસલી પેલું પૈસા મેરેશો
1: હા
0: હા ખતબાતોલી બોલે નામ છો ધાન આરું શાકસબ્જી કમાત કાજ નંગત વાડબલ હોય છે ને
1: આમ કે આની બાની છો ખતબલ કે નુકલે નહીં લાગે
0: નહીં લાગે હા
1: ઉની કત આમ કે છેરી મેડી છો કતોલી ગાય ગોબર છો ખતોલી ને
0: તો આમ છો

0: કાચ પક્કા સુકોગ લાગે છે, તેબે
1: અચ્છા,
0: ઉતરલ લેતો હોય.
1: અગર ગીલા મે નહીં પડે ને?
0: અગર ગીલા મુન પૌધા ખરાબ હોય છે, ઉતરલ ની મોટા હોય, ફેર
1: હા
0: લાલ હુવા ઊંચો કાય તો ખતમ હોય છે. અસર
1: હા
0: ની સુકુક દેવું દેવું સુકુક દેવું દેવું દેવું પડે છે,
1: હા
0: લેટ લાગે છે. ધાન અસન રોજ પાણી ઝપાલમ ની હોય હાલ.
1: ઓર કીડી વીડી મરતો કાજ મતલબ કાય કાય દોહી છીચા છે જલે
0: કીટનાશક ફેર હું કાય તો બીતીન કીડા બી તીન રહે છે, ફંગસ મંચો અલગ અલગ સબ દવાઈ છીંચતા હોય. જસન હો નહી હો કીડા બલ જસન ખાદ દિલું મતલબ યુરિયા બી તીન, તો હુંને હરા પત્તા હોય છે તો કીડા જોડ છે, તો કીટનાશક મારું છે. કીટનાશક મારું આમ ફફૂંદ બી તીન મારતા હોય છે.
1: અચ્છા અચ્છા, કેવાય કેવાય જસન અસન હોય છે, પાના મન હરદી હરદી હોશો, કોની કોની મી કીડી મન મારું ભાતીને કિરકા બનાશો, તો હું કાજી કસન મતલબ કાયદો હોય છે ચાસી જાલે.
0: હું જો કાજ ફંગસ કાય તો કાજ પેપર ફોટો પેપર ના હોય છે.
1: અચ્છા,
0: હું જ્યાદા મારલમ જોંદરાક બલ નુકસાન કર્યું હોય ઉને મેં જ્યાદા કમ કમ માત્રા મેં ઉડાતો હોય, મતલબ ઉડાતો બદલે સ્પ્રે મેં એ હલકા હલકા હલકા હલકા છીંચતો હોય.
1: અગર ભીજા તો ના સાદા છીંચતો
0: હોય. હા હા, ઉપર ઉપર એ લગે લગે લગે
1: જસન કી દોહી છીંચતો દાદા, હુંકે બિહાન બેરા છીંચતો અચ્છા રાઈસ કી મંજને કી સાંજ બેરા કસન બેરા છીંચતો,
0: મતલબ હુંની 2 બજે જો બીચ ચોઈ પાઠ છીંચલો ઠીક રહે શામ ટાઈમ છો.
1: અચ્છા,
0: સુબે ટાઈમ હાલાકી કીડા નિગર તો ક્યુ ક્યુ પાણી અસન રહે છે.
1: હા હા,

0: તો ગઢરૂ બાછા હા લે કાય સુંદર ગીત રેલી ને આમ જો ગોરસ જો ઉપરે ને તો એમાં કે સાંગતરેલા કઈ ગૌરેલા સોમન રામ કસે બરું છો સંગવારી મન ને હાલે આમ છે જાતો સમય હા બોલી હોય છે માનતર દાદા દીદી મન સંખેડી ગોટ વાત કરું તા ને દેખા હો ખેતીબાડી સંગ સંગે આમ કે અસન ગાય છેરી બુકડી પોસલેન બોલે કિતરો નગત ફાયદા હોય છે ને હા તો ઉસને આમ છે દાદા દીદી મન એ ભી ગીત કી બોલ સુનલા હા ગોરસ લે છા બોલ બપુ મીરેજ બોલતે
1: હા આરામી મુરને બોલ સાંગુન રલો
0: હા સાંગુન રલો હા તો આલે હો આજ જાતો સમય હોલી આલ મોડરા ગડરાક મય સકલે છે આલે દાદા દીદી મન કે તમે વિદા માંગાવે
1: હા જાતો પૂરે કિસાન વાણી કાર્યક્રમ સુન તો સપાય ખેતી આ દાદા દીદી મન કે મય ગડરું
0: હા મય કુલદર
1: અમે દોનો કરું છે
0: જુહાર